0: બરાબર વરક કામયાબ કમાય કે મસે કે પૂરા મકો લેફી એ મહેંગા હર મે વાણે મીલા કરો કે પૂરે કે બેવરી વાંદો હે તો
1: ના
0: હેન તો મુલિંગ આલત દો દિવે એફએમ કે શો
1: લવે નો કે લવ આડો વાહન
0: મે હતે કે ઉને નો લવ નો લે કે ઈ ગયા મમ્મા એ મે તો કો લવે શો મે જહાલ દેવી
1: દે મારે રીતિ દિવે લવે
0: હા કા હાસ કો લાણે
1: કે ગુના દારીફળ દારીફળ
0: દારીફળ કો મે મેસેજ દી ભાઈ દા ગોળે કે
2: ಬರಕಾತ್ತರಿ ಉಫಾವರಿ ಅವಹಾಯಿದುಗೆ ತಹುನಿಯಾಯ ಹೇದುಂತ ನೋದಿ ಹೇಕೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ದಿವಿ ಹೇಫೆಮ್ಗೆ ಎಹಂತಿರ್ನಶಾ ಎಮ್ಮೆಹಾ ಮುಸ್ಲಿಮ್ ಅಹುನ್ನಾ ಹುತುನ್ನ ಲೋಹಿ ಬ್ಯಾಕ್ ವರಿಸ್ಕರ ಈದ್ ಮುಬಾರಕ್.

0: ત્યાં બે મી હું એતક ઇચ્છત થિદમાં ગ ગોવીસ એતક ઇચ્છન નહીં વેતે આદિ એ ફરાયત ખલેગ ફાન બલાતી ખલેગ ફાન દેખે વડાય ગનવાન તે નમવેસ હકીકત ગા એ ફરાયત કક ખલેગ ફાન નુફિનાન તે
1: خذ العفو وأمر بالعرف وأعرض عن الجاهلين
0: كليغ فان عفو كربم غا هيپا واشه ادي هيو كانتكن امر كرب واشه ادي جاهلنا اكي باوي وداغن واشه